आकाशवाणी समाचार संस्कृति भूंडिया वांचे छे। सौप्रथम मुख्य समाचार। ગુજરાતના વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ સભાનપણે કરવા યુવાનોને રાષ્ટ્રપતિએ અપીલ કરી। આયુષ્માન ભારત યોજનાને આજે 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજનાથી દેશના 60 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવરેજ મળ્યું। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કર વહીવટ ડેટા સંચાલિત અને ડિજિટલી મધ્યસ્થી પ્રણાલીઓ તરફ આગળ વધી રહ્યો છે। ચાલુ નાણાકીય વર્ષમાં ફિચ રેટિંગ્સે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 6.4% વધારીને 6.9% કર્યો અને એશિયન ગેમ્સ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતની મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યું। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા। આ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિએ 12,600થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી। આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે। કૃત્રિમ બુદ્ધિમત્તા તમને માર્ગદર્શન અને માહિતી પ્રદાન કરે છે, પરંતુ તેનો સભાનપણે ઉપયોગ કરવાનો નિર્ણય આજના યુવાનોએ

0: કરવાનો છે.
1: अपनाने समय आपका विवेक होना चाहिए. आपको ये याद रखना चाहिए कि आर्टिफिशियल इंटेलिजेंस समाधान दे सकता है, लेकिन सही प्रश्न पूछना आपका कर्तव्य होना चाहिए. टेक्निक आपको गति दे सकती है, लेकिन ये तय करना है, आपका काम है कि आपको किस दिशा में जाना. डेटा आपको सूचना दे सकता है, लेकिन उस सूचना के नैतिक उपयोग कैसे करना है ये निर्णय आपको ही करना है.
0: તેમણે કહ્યું કે બંધારણના મૂલ્યો અને જીવન મૂલ્યોના અનુસરણને કારણે દેશ વધુ મજબૂત બનશે તેવી વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
1: जैसे शिक्षित लोगों से अपेक्षा की जाती है कि आप संविधान में निहित न्याय, स्वतंत्रता, समानता और बंधुता के आदर्शों को अपने जीवन और कार्य क्षेत्र में अपनाएंगे. आपकी मानवीय मूल्यों और संवैधानिक आदर्शों के प्रति निष्ठा और समर्पण की भावना से भारत का लोकतंत्र मजबूत होगा.
0: વિકસિત ભારત બનાવવા માટે આજના યુવાની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
1: 2047 તક વિકસિત ભારત કે નિર્માણ કે રાષ્ટ્રીય લક્ષ્યો કો લેકર દેશવાસી આગે બઢ રહે હૈ. એસા ભારત જહાં ગુણવત્તાપૂર્ણ શિક્ષા ઓર સ્વાસ્થ્ય સુવિધાએ સભી તક પહોંચે. એસા ભારત જહાં વિજ્ઞાન ઓર પ્રૌદ્યોગિકી કા ઉપયોગ માનવ કલ્યાણ કે લિયે હો.
0: પદવીદાન સમારંભ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ વડોદરામાં બ્રહ્માકુમારીઓના ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ રિટ્રીટ સેન્ટરનું ઉદઘાટન કરશે. આયુષ્માન ભારત યોજનાને આજે 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજનાથી દેશના 60 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય કવરેજ મળ્યું છે, જે તેને વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજના બનાવે છે. આયુષ્માન ભારતના તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે 8 વર્ષ પહેલા દરેક ભારતીયને ગુણવત્તાયુક્ત અને સસ્તી આરોગ્ય સંભાળ પૂરી પાડવાના વિઝન સાથે આયુષ્માન ભારત શરૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ પણ આ યોજનાની 8મી વર્ષગાંઠ પર કહ્યું કે આ યોજના દેશભરના પરિવારો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે કર વહીવટપત્ર આધારિત અને સંબંધ આધારિત પ્રક્રિયાઓથી ડેટા સંચાલિત અને ડિજિટલી મધ્યસ્થી પ્રણાલીઓ તરફ આગળ વધી રહ્યો છે. આજે નવી દિલ્હીમાં બ્રિક્સ ટેક્સ હેડ્સની બેઠકના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રીમતી સીતારમણે કહ્યું કે ફેસલેસ એસેસમેન્ટ, પ્રીફિલ્ડ રિટર્ન, રિયલ ટાઈમ ઇનવોઇસ પ્રમાણીકરણ અને એઆઈ સક્ષમ કરદાતા સહાય સાથેના ભારતના અનુભવે બ્રિક્સ ભાગીદારોમાં રસ જગાડ્યો છે. મંત્રી આ વર્ષે બ્રિક્સ ટેક્સ ટ્રેકમાંથી ઉભરતા 3 વ્યાપક ક્ષેત્રોની ઓળખ કરી, જે ટેકનોલોજી, વહીવટ અને લોકો આધારિત છે.
2: પીએમ સ્વનિધિ યોજનાએ તેલંગાણામાં ફેરિયાઓના જીવનને આર્થિક વિકાસ અને ઉપાર્જનને વધારીને તેમના જીવનમાં પ્રકાશ પ્રસરાવ્યો છે. માર્ચ 2030 સુધી લંબાવવામાં આવેલી આ પહેલ હેઠળ 10,000, 20,000 અને 50,000ના હપ્તાઓ દ્વારા રાજ્યમાં 1,240 કરોડથી વધુનું વિતરણ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાના લાભાર્થીઓની આવકમાં 20% જેટલો વધારો થવા બદલ પ્રશંસા કરી છે. કરીમનગરના શાકભાજી વિક્રેતા રમેશભાઈએ પ્રગતિશીલ પીએમ સ્વનિધિ લોન દ્વારા તેમના સૂક્ષ્મ વ્યવસાયને 1 લાખ સુધી વિસ્તાર્યો હોવાનું જણાવ્યું હતું. આ યોજના સ્થિતિને અનુરૂપ અને વ્યાજમુક્ત મૂડી માટે યુપીઆઈ લિંક રૂપે સ્વનિધિ ક્રેડિટ કાર્ડના ઉપયોગ સાથે દેવામુક્ત અને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા અપાવવામાં બહુમૂલ્ય ફાળો આપી રહી છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ચાલુ નાણાકીય વર્ષમાં ફિચ રેટિંગ્સે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારીને 6.9% કર્યો છે, જે તેના અગાઉના 6.4% અંદાજથી વધુ છે. જૂનના ગ્લોબલ ઇકોનોમિક્સ આઉટલુકમાં એજન્સીએ આ સુધારાને પ્રથમ ત્રિમાસિક ગાળાના મજબૂત વિકાસ અને ભારતીય અર્થતંત્રની સ્થિરતાને આભારી ગણાવ્યા છે. જોકે ફિચે નાણાકીય વર્ષના બીજા ભાગમાં આર્થિક ગતિ મધ્યમ રહેવાનું અનુમાન કર્યું છે. એવી પણ અપેક્ષા જાહેર કરી છે કે ભારતીય રિઝર્વ બેંક તેની ઓક્ટોબર નાણાકીય નીતિ બેઠકમાં વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરી શકે છે, જેમાં મજબૂત સ્થાનિક માંગ, વધતી કિંમતો અને પ્રતિકૂળ પુરવઠાના વિકાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એશિયન ગેમ્સ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતની મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. પ્રધાનમંત્રીએ આ જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા. આ સાથે ભારતે જીતેલા ચંદ્રકોની સંખ્યા 9 થઈ.

0: છે. એશિયન ગેમ્સમાં મહેશ્વરી સિંહ, પરિનાઝ ધાલીવાલ અને રાઈઝા ધિલ્લોની ભારતીય ત્રિપુટીએ મહિલા ટીમ સ્કીટ શૂટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. શૂટિંગમાં બે વખતની ઓલિમ્પિક વિજેતા નિશાનેબાજ મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. અન્ય એક સિદ્ધિમાં જય મીનાએ પુરૂષોની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અનંતજીતસિંહ નરુકા, મેરાજ અહમદ ખાન અને ભૌતિકસિંહ ગીલે પુરૂષોની ટીમ સ્કીટ શૂટિંગ સ્પર્ધામાં 346 અંક સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારત પાસે હવે શૂટિંગમાં 4 રજત અને 3 કાંસ્ય ચંદ્રક છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વધતા જતા ભૂરાજકીય તણાવ, આર્થિક પડકારો, આબોહવા પરિવર્તન અને બહુપક્ષીય પ્રણાલી પરના પડકારોને પહોંચી વળવા માટે ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે વધુ સહયોગની હાકલ કરી છે. ડોક્ટર જયશંકરે ગઈકાલે ન્યૂયોર્કમાં 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના માં ગ્લોબલ સાઉથ દેશોની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. આ સંબોધનમાં તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથ દેશોએ સપ્લાય શૃંખલા, નાણાં અને કનેક્ટિવિટી અવરોધો સહિતના મુખ્ય પડકારોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો આદરવા પર ભાર મૂક્યો હતો. આયુષ મંત્રાલય દ્વારા આજે નાગપુરમાં 11મો આયુર્વેદ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જે સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ થીમ પર આધારિત હોવાનું આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું હતું.
1: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद. यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहां पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए.
0: આ કાર્યક્રમમાં ફ્રોમ ટ્રેડિશનલ વિઝડમ ટુ ગ્લોબલ લીડરશીપ આયુષ વિઝન 2030 રિપોર્ટિંગનું લોન્ચિંગ પણ કરાશે. બેંકોને યુપીઆઈ ફી લાગુ થાય તે પહેલા એટીએમમાં સ્ટોક રાખવા અંગે સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓને સરકારે નકારી કાઢ્યા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે આ દાવાને ખોટો ગણાવ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે ભારતીય રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલય દ્વારા આવી કોઈ સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી. આજે બપોરે સ્થાનિક બજાર શેરબજારોના સૂચકાંકો લગભગ 0.5% વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 383 અંક વધ્યો છે, જ્યારે નિફ્ટી 115 અંક વધ્યો છે. પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર હવાનું ઘેરું દબાણ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ઓડિશાના ગોપાલપુરથી લગભગ 150 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. આ ડિપ્રેશન આજે રાત્રે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે દરિયાકાંઠેથી પસાર થવાની શક્યતા છે. હવામાન પ્રણાલીને કારણે આઈએમડીએ આજે છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોલકાતા કાર્યાલયે કોલકાતા, દિલ્હી અને બેંગલુરુમાં એન્જિનિયરિંગ ફર્મ મેકનેલી ભારત એન્જિનિયરિંગ કંપની લિમિટેડ સાથે જોડાયેલા 16 પરિસરમાં દરોડા પાડ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ સભાનપણે કરવા યુવાનોને રાષ્ટ્રપતિએ અપીલ કરી. આયુષ્માન ભારત યોજનાને આજે 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજનાથી દેશના 60 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવરેજ મળ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કર વહીવટ ડેટા સંચાલિત અને ડિજિટલી મધ્યસ્થી પ્રણાલીઓ તરફ આગળ વધી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફિચ રેટિંગ્સે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ 6.4% વધારીને 9.9% કર્યો અને એશિયન ગેમ્સ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતની મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલોગ્રામ.
2: આકાશવાણી મુંબઈ. તુષાર પવાર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. आयुष्मान भारत योजनेला 8 वर्ष पूर्ण. या योजनेमुळे वैद्यकीय उपचारांचा खर्च कमी होऊन मध्यमवर्गीयांना मोठा लाभ झाल्याचं प्रधानमंत्र्यांचं प्रतिपादन. भारताचं कर प्रशासन माहिती साठा आधारित आणि डिजिटल माध्यमांच्या आधारे चालणाऱ्या प्रणालींच्या दिशेनं वाटचाल करत असल्याचं केंद्रीय अर्थमंत्र्यांचं प्रतिपादन. देशभरातल्या मतदार यादी विशेष सखोल पुनरीक्षण मोहिमेशी संबंधित सर्व निर्णय भारत निवडणूक आयोगानं एकमतानं घेतले असल्याचं आयोगाच्या अधिकाऱ्यांचं स्पष्टीकरण. आणि आशियाई क्रीडा स्पर्धांमध्ये भारोत्तोलनात भारताच्या मीराबाई चानूनं पटकावलं रौप्य पदक. इतर खेळांमध्येही भारताची आगेकूच. आयुष्मान भारत योजनेला आज 8 वर्ष पूर्ण झाली. या योजनेमुळे वैद्यकीय उपचारांवरचा खर्च खूप कमी झाला असून त्याचा लाभ गरीब आणि मध्यमवर्गीयांना होत असल्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांनी समाज माध्यमावर लिहिलेल्या संदेशात म्हटलंय. देशातील प्रत्येक नागरिकाला दर्जेदार आणि परवडणाऱ्या आरोग्य सेवा उपलब्ध व्हाव्यात या उद्देशानं 8 वर्षांपूर्वी ही योजना सुरू केल्याचं त्यांनी संदेशात म्हटलंय. आज मितीला या योजनेअंतर्गत 60 कोटींपेक्षा जास्त लाभार्थींना दरवर्षी 5 लाख रुपयांपर्यंतचं आरोग्य

0: અરે ધર્મેશ, ક્યારની ઈશારો કરું છું હું તને, આ ગીત પેલું નહોતું વગાડવાનું, પેલા બીજું ગીત વગાડવાનું હતું. અને ત્યાંથી ઇન્જિનિયર પણ કંટ્રોલ રૂમથી ઈશારા કરી રહ્યા છે કે ભાઈ લેવલ વધારે છે, પણ તું જોઈ જ નથી રહ્યો કે પછી ઈશારા સમજી નથી રહ્યો?
1: હા, જોઈ પણ રહ્યો છું, ઈશારા પણ સમજી રહ્યો છું, પણ કેવી રીતના કરવું, કંઈક ઉપર નીચે થઈ જશે તો એ ડરના મારે મેં કશું જ કર્યું નહીં, હું બ્લેન્ક તમારી સામે બેસી રહ્યો.
0: આવું કરવાનું હોય આમ તો બ્લેન્ક નહીં થવાનું, આખો પ્રોગ્રામ આપણે એક કલાક કરવાનો છે.
1: બરાબર છે.
0: હા, પણ આપણે ક્યાંથી કાર્યક્રમ કરી રહ્યા છીએ તો આપણે જણાવી દઈએ.
1: 101 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. દરરોજ બપોરના 3 વાગ્યાથી લઈને બરાબર 4 વાગ્યા સુધી આપ માણી શકશો આપના ગમતા ગુજરાતી ગીતો. તો આ કાર્યક્રમ છે ગીત ગુજરી. મિત્રો, આપણે આગળ વધીએ પહેલા આપણે જણાવી દઈએ, આજે છે તારીખ 23 સપ્ટેમ્બર 2026 અને બુધવાર, તેમજ સમય થઈ રહ્યો છે બરાબર બપોરના 3:04:42.
0: 3:04:42 અને આપની સાથે છે
1: આપનો ગમતીલો મોજીલો હસમુખો અને તોફાની ધર્મેશ જે વ્યાસ, અને સાથે છે
0: હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને અમારા બંનેના સસ્નેહ નમસ્કાર.
1: મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા રખવાલા મારે ઘનશ્યામ ફિલ્મના ગીત, ગાયક કલાકાર હતા મહેન્દ્ર કપૂર, શબ્દ રચના હતી વસંતકુમાર પટેલની. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો વીર માંગણાવાળો ફિલ્મના ગીત, ગાયક કલાકાર છે આશા ભોસલે, મહેન્દ્ર કપૂર, આનંદ કુમાર સિંહ અને સાથીદારો, શબ્દ રચના અવિનાશ વ્યાસની.

0: आशिक ने सलाम, माशूक ने सलाम, मोहब्बत खुले आम। धर्मेश, क्या बात है धर्मेश, आ पहला जो प्रेम था ने ये तो इशारा थी था।
1: हाँ
0: एटले इशारा, इशारा मा प्रेम था,
1: आँखों मा,
0: हाँ पहला आँखों नी भाषा था अने पछी शब्दों एटले कॉन्फिडन्स आवो जोए ने सामे वाला ने प्रपोज करवा पहला એટલે ત્યાં શરૂઆત, એટલે શબ્દો વગર પણ આપણે ઘણું બધું કરી શકતા હોય છે ને,
1: શબ્દો વગર પણ આપણે વાતો કરી શકતા હોય,
0: ઈશારાથી,
1: યસ ઈશારાથી,
0: સંકેતની ભાષાથી,
1: સાંકેતિક ભાષા કહી શકીએ છીએ આ બાબતને।
0: હા એટલે ઈશારાથી હવે જો તું તોફાની મસ્તીખોર ને આ બધું જે બોલે છે એટલે મને પણ એવું લાગે છે કે મારે વેલણ લાવવી જોઈએ હવે સ્ટુડિયોમાં। હા એટલે વેલણ બતાડું એટલે તારી મસ્તી બંધ થાય ને, તારું તોફાન બંધ થાય,
1: તો એના માટે વેલણ શું, તમારી આંખોના હાવભાવથી પણ હું સમજી જઈશ, તમારા ચાલવાને લડન પરથી પણ હું સમજી જઈશ કે તમારો મૂડ આજે કેવો છે।
0: ઓહો હો, પણ આટલું બધું સમજી જઈશ એટલે આજે કોઈ ખાસ દિવસ છે કરો?
1: હા આજે ખાસ દિવસ છે, આજે છે 23 સપ્ટેમ્બર। આ દિવસ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે જાણીતો થયો છે।
0: ઓહો હો, એટલે ઈશારાની ભાષા,
1: યસ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે જાણીતો છે। આપણને ક્યારેક પ્રશ્ન થાય કે સાંકેતિક ભાષા એટલે શું, તો હાથના સંકેતો, આંગળીની હલચલ, આંખો, ચહેરાના હાવભાવ અને શરીરની અભિવ્યક્તિ દ્વારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાની ભાષા। વિશ્વમાં એક જ સાંકેતિક ભાષા નથી, અલગ અલગ દેશોમાં અલગ અલગ સાંકેતિક ભાષાઓ હોઈ શકે છે। સાંકેતિક ભાષાની શોધ કોઈ એક વ્યક્તિએ કરી હતી એવું કહી શકાય નહીં। આપણે પ્રાચીન સમયથી હાથના ઇશારો અને હાવભાવ દ્વારા સંવાદ કરતા આવ્યા છે। આજની તારીખ એટલે કે 23 સપ્ટેમ્બર આ દિવસ આપણને સંદેશ આપે છે કે સંવાદ માત્ર બોલીને જ થતો નથી, સંકેતો, હાવભાવ અને ઇશારા દ્વારા પણ વ્યક્તિ પોતાની વાતો ખૂબ અસરકારક રીતે વ્યક્ત કરી શકે છે।
0: હા એટલે ઘરમાં જેવો પતિ આવે ને, ડોરબેલ વાગે એટલે એની હાલચાલ પરથી જ ખબર પડી જાય
1: એટલે આજે મૂડ કેવો છે,
0: મૂડ કેવો છે, સાહેબને ચાય આપવાની છે કે કોફી આપવાની છે કે ઠંડુ
1: પાણી પીવાનું છે,
0: એટલે આજે બોસે ગુસ્સો કર્યો છે કે નહીં એ ખબર પડી જાય। પણ અત્યારે હું ગુસ્સો કરું ને એ પહેલાં ગીત સંભળાવો।
1: યસ યસ યસ, હવે આપણે માણીશું વેરના વડામના ફિલ્મના ગીત, ગાયક કલાકાર છે દમયંતી બાળા અને સાથીદારો, શબ્દ રચના છે અવિનાશ વ્યાસની।

0: ધર્મેશ, આજે સવારે જયારે હું આવતી હતી ને ત્યારે એક સરસ ઘટના બની.
1: શું બની?
0: સિગ્નલ પર રિક્ષા ઉભી રહી મારી,
1: બરાબર,
0: અને એકે એડ્રેસ પૂછ્યો કે ભાઈ આ કેવી રીતે જવાનું, એટલે અમારા રિક્ષાવાળાના મોઢામાં ગુટકા પડ્યો હતો, આખું બોડું ભરેલું. એટલે એણે શું કર્યું, હાથ પહેલા સીધો કર્યો, પછી એને લેફ્ટની તરફ વાળ્યો, પછી પાછો સીધો કરીને રાઈટની તરફ વાળ્યો. એટલે પહેલાંને કંઈ ખબર જ ન પડી કે આ ઈશારો હતો શું, લેફ્ટ જાઉં, સીધી જાઉં, રાઈટ જાઉં, કાંઈ ખબર જ ન પડે. એટલે પહેલાં એ કીધું કે આમ હાથ જોડી દીધા અને આગળ બીજાને પૂછવા ગયો.
1: પણ તમે જબરું સમજી ગયા,
0: અને ગુજરાતમાં તો પગેથી આમ સિગ્નલ આપે, ખબર છે ને તને?
1: હા હા હા, રિક્ષા વાળાઓ જયારે આપણે અમદાવાદમાં પહેલી વાર જો ટ્રાવેલ કરતા હોઈએ અને જો આપણને લાયસન્સ હોય આપણી પાસે અને આપણને એમ કે ભાઈ આજે તમે આ જગ્યાએ પહોંચી જજો અને આપણે એમ કહીએ કે પહોંચી જજો, તો આપણે ખરેખર એ દિવસે મુશ્કેલીમાં મુકાઈ જઈએ, અરે બહુ તકલીફમાં પડી જઈએ, કારણ કે આપણને ત્યાંના રિક્ષાવાળાની સાંકેતિક લેંગ્વેજ ખબર જ હોતી નથી.
0: અને તને ખબર છે, હવે એક નવી વસ્તુ થઈ છે મુંબઈમાં. મુંબઈમાં મેં ઘણા લોકોને જોયા છે, રસ્તો ક્રોસ કરતા હોય ને એટલે સામે જે ગાડી આવતી હોય એને આમ હાથ કરે.
1: વાહન ચાલક હોય એને જ આ સિગ્નલ ફોલો કરવા એવો નિયમ આપણે માની લીધો છે.
0: એટલે તમે હાથ આમ કરો એટલે પેલો કાર વાળો કઈ સ્પીડે આવી રહ્યો છે, તમે હાથ લાંબો કરો ત્યાં સુધી તમારા સુધી પહોંચી ગયો તો. પણ આપણે સમજતા જ નથી એ વસ્તુને. એટલે આ રીતે ઈશારાની ભાષામાં એ ગોટાળા થતા હોય છે.
1: સાચી વાત છે, હરેક જગ્યાએ હરેક લેંગ ઈશારા કરવાથી ઘણીવાર ગડબડ થઈ જતી હોય છે કે એ ઈશારાનો મતલબ શું.
0: અને તું ગુસ્સામાં છે, તારું મોઢું મને દેખાઈ રહ્યું છે અને હું તને મનાવવા માટે તારી મજાક કરું, બોલ શું થાય?
1: ગુસ્સો જ આવે ને.
0: ગુસ્સો જ આવે ને, કારણ કે તું એ મૂડમાં જ નથી. એટલે માણસે માણસના હાવભાવ પરથી, એના ઈશારા પરથી ક્યારે શું બોલવું એ પણ નક્કી કરવું જોઈએ.
1: યસ, ક્યારેક આપણે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય કે તમારા વર્તન દ્વારા, તમારી ચાલવાની રીત પરથી કે પછી તમે તમારા વ્યવહાર પરથી પણ સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી શકો છો, તમે તમારા વિચારો કે તમારું વર્તન એમને બતાવી શકો છો. તમને જવાબ શું મળે છે તે માટે એના આજના કાર્યક્રમમાં આપણા મનગમતા ગીતો સાંભળવા હોય આપને જો, તો આપ અમને ફોન કરી શકો છો. એ માટે આપ અમારો નંબર લોધી લેશો. નંબર છે 02245154134 અને 02245154135.
0: અને શ્રોતા મિત્રો, આ ઈશારાની ભાષાથી જો તમારા જીવનમાં ક્યારે કોઈ ગોટાળા થયા હોય ને તો અમને જરૂર ચોક્કસથી જણાવજો.
1: તો હવે માણીએ વાયા વિરમગામ ફિલ્મના ગીત. ગાયક કલાકાર છે મહેન્દ્ર કુમાર અને આનંદ કુમાર સિંહ. શબ્દરચના અવિનાશ વ્યાસની.

0: ધર્મેશ કાલે મારાથી એક ગોટાળો થઈ ગયો.
1: શું ગોટાળો કર્યો તમે? તમે ગોટાળો કરી?
0: હા બોલો ને, સમજાયું જ નહીં કે સામે વાળે શું ઈશારો કર્યો. બેનપણી મળી, હવે ઘણા વખતે મળી હતી અને અમે વાત કરતા હતા, એટલામાં એને એક ફોન આવ્યો. ફોન આવ્યો અને એ ફોન પર વાત કરવા લાગી. ફોન ઇમ્પોર્ટન્ટ હશે એટલે હું એના મોઢા સામે બાગાની જેમ જોયા કરું કે આનો ફોન ક્યારે પૂરો થાય. પછી મને મોડું થતું હતું એટલે મેં એને ઈશારો કર્યો કે ભાઈ મને મોડું થાય છે, તારો ફોન મૂક. તો એણે મને શું કીધું ખબર? આમ હાથ કંઈક આમ આમ કંઈ વાંકો વાળ્યો અને પછી અંગૂઠો બતાડ્યો અને ટચલી આંગળી બતાડી, અને આ જે ત્રણ આંગળી હોય ને એ આમ વાળી દીધેલી. હવે એનો આ ઈશારો કંઈ હું સમજી ન શકી કે આનો અર્થ શું થાય.
1: ફરીથી મને કહો એટલે હું તમને આખું સમજાવી દઉં કે એમને ઈશારો શું કર્યો હતો.
0: એણે ત્રણ આંગળીઓ આમ વાળી લીધી વચ્ચેની, અંગૂઠો અને આમ કરીને આવું કંઈક કર્યું.
1: અને એટલે એમણે એમ કીધું કે આપણે આવતીકાલે ફોન પર વાત કરીશું.
0: મને ન સમજાય ને આ ઈશારો, એટલે આ વળી કેવો ઈશારો?
1: હા, આપણને એમ લાગે કે થમ્સ અપ કર્યું છે અને પછી ટચલી આંગળી બતાવે, એટલે ફોનમાં ક્યારેક આપણે અટવાઈ જઈએ, એટલે પહેલા આમ કરીએ કે ઓકે બાય, પણ બાય પછી આપણે બીજા દિવસે કાલે ફરીથી વાત કરીશું અને પણ મોબાઈલ પર વાત કરીશું
0: અને એક રીલ જોઈ
1: પર વાત કરીશું.
0: એક રીલ જોઈ બોલ, એમાં શું હતું ખબર છે કે પેલી છોકરીને કિડનેપ કરી રહ્યા હતા અને એણે શું કર્યું ખબર? અંગૂઠો વાળી દીધો અને ચાર આંગળીઓ આમામ આમ કે હલાવતી હતી.
1: તે સાઇન છે હેલ્પની, કે આઈ એમ ઇન ટ્રબલ, તમે મને હેલ્પ કરો, મને હેલ્પની ખૂબ જરૂર છે.
0: હા, તો આવા બધા ઈશારાઓ જે હોય એ કેવી રીતે ખબર પડે કે આ ઈશારાનો આ અર્થ થાય?
1: પણ જો બેન, આ સોશિયલ મીડિયાનો આપણને ક્યારેક ફાયદો પણ થતો હોય છે.
0: એટલે આ હેલ્પ તો હું શીખી ગઈ.
1: આવી રીલ આપણે આપણા બાળકોને બતાવી જોઈએ અને આ રીલનો આપણી સામે કોઈ ઉપયોગ કરે તો આપણે તરત એને હેલ્પ કરવી જોઈએ અને તરત આ પ્રોબ્લેમ એ જે પ્રોબ્લેમમાં હોય એમાંથી એને બહાર કાઢવી જોઈએ.
0: પણ ઘણી વખત આપણે કોઈને પ્રોબ્લેમમાં કાઢવા જઈએ અને આપણે પ્રોબ્લેમમાં મુસીબતમાં મુકાઈ જઈએ છીએ, એનું શું?
1: હા, એવું ઘણી વાર બનતું હોય છે કે ક્યારેક કોઈક ઓલું શું કહે છે કે પ્રેન્ક કે શું કે પ્રેન્ક કે છે કે
0: હા હા હા, એ લોકો
1: એવી પરિસ્થિતિ પણ આપણે મુકાઈ જતા હોઈએ છીએ. તમારી વાત 100% સાચી છે. પણ જ્યારે તમે આવી સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરતા હો ત્યારે ખૂબ સાવચેતી રાખવી જોઈએ કે જેથી તમારી સાથે તમારા સામેવાળા વ્યક્તિને પણ તકલીફ ન પડવી જોઈએ, એની પણ તકેદારી આપણે જ રાખવી જોઈએ. એટલે આવી સાઇન લેંગ્વેજો છે કે જે ચાર અંગૂઠો વાળીને ચાર આંગળી બતાવી અને જે હેલ્પ લેવી, તો આવા બધા ઈશારો જરૂર ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે જ કરવી, નહીં તો એનો દુરુપયોગ પણ થઈ શકતો હોય છે.
0: હવે કિરાણા માલની દુકાનમાં ગઈ. હવે મારી સાથે છે ને ધર્મેશ, આજકાલ બહુ જ ઘોટાળા થતા હોય છે.
1: કેમ?
0: હવે ખબર નહીં ને, ભાવ પૂછ્યો તો એ ફોનમાં બિઝી, એટલે એક આંગળી કરે, પછી શૂન્ય આમ બતાડે, મીંડું કરે, પાછી બે આંગળી બતાવે, પછી પાછો શૂન્ય કરે. મેં કહું આને બોલતા શું થાય છે?
1: બેન, એક સાચી વાત કહી દઉં તમને, તરું જો એક સાચી વાત કહી દઉં, હું કોઈ દિવસ કરિયાણું લેવા જતો નથી, એટલે આ જે ઈશારા તમે મને કરીને બતાવશો તો એનું એક્સપ્લેનેશન તો હું તમને ક્યારેય નહીં આપી શકું. અને જો મારે એક્સપ્લેનેશન તમને આપવું હોય અથવા તમને જણાવવું હોય તો મારે પોતે પહેલા કરિયાણાની દુકાન પર જવું પડશે.
0: ના, હવે એકદમ સિમ્પલ છે. જો પહેલા પહેલી આંગળી ઊભી કરી એટલે એક થયો, પછી મીંડાનો આકાર કર્યો એટલે શૂન્ય થયો,
1: બરાબર,
0: પછી બે આંગળી ઊભી કરી એટલે બે થયા, પછી પાછું મીંડું કર્યું એટલે શૂન્ય થયું, એટલે મારું બિલ થયું 1020.
1: મને એમ કે એક નંબરનો માલ જોઈતો હોય તો એ નથી, બે નંબરનો માલ જોઈતો હોય તો મારી પાસે મળી રહેશે. ઘણી વાર સ્ટોકમાં કે ભાઈ એક નંબરના ચોખા છે ને ભાઈ એકદમ ટોપ ક્વોલિટીની દાળ છે, તો એવું બધું ક્યારેક હું આમ કરિયાણાની દુકાનમાં જઉં. પણ અમારે તો શું, ત્યારે બેક પર ઉભું રહેવાનું, બેક ફ્રન્ટ પર ઉભું રહેવાનું હોય, અમે આગળ તો જઈએ જ નહીં. આગળ બધા આપણા જે આપણી સાથે હોય લોકો ટેકલ કરતા હોય, એટલે આપણે તો ખાલી બિલમાં પેમેન્ટ જ આ કરવાનું હોય.
0: પણ અત્યારે ગીતને ટેકલ કરીએ.
1: યસ, હવે માણીશું વટ વચનનેવર ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે નરેશ કનોડિયા, અલકા યાજ્ઞિક, બદ્રી પવાર અને સાથીદારો. શબ્દ રચના છે કાંતિ અશોકની.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना अने न्यूज ऑन AIR मोबाइल एप्लिकेशन पर एकदम खरा सोना जेवो कार्यक्रम गीत गुर्जरी धर्मेश जे व्यास अने तरुलता करोड़ियानी साथे। अने मित्रों अमे वातो करी रह्या छे के शब्दों विना पण इशारा थी आपणे जीवी शकता होईए छे, वातो करी शकता होईए छे। मित्रों जे लोको सांभळी नथी शकता के जे लोको बोली नथी शकता एवा लोकोए आज भाषा अपनावी पड़े छे अने आ भाषा कदाच एमने माटे वरदान रूप छे के ए लोको इशारानी भाषा थी ज पोतानुं जीवन चलावता होय छे। बराबर ने?
1: बराबर छे।
0: हा तो धर्मेश, होटल मां आपणे जईए ने त्यां आपणे घणा बधा इशारा करता होय छे, જેમ કે પાણી પીવું છે અને પેલા પાણી હજી મૂક્યું નથી વેઇટરે, એટલે આપણે આમ હોઠ પાસે મોઢું ખોલીને આમ અંગૂઠો કઈક હોઠમાં નાખતા હોય ને એવો ઈશારો કરીએ છીએ,
1: યસ યસ યસ બરાબર,
0: એટલે આ આપણો જે અંગૂઠો આમ આમ જાય ને એટલે પેલાને ખબર પડી જાય કે આને
1: પાણી જોઈએ છે।
0: બરાબર, પછી આપણે જ્યારે પૈસાનું એટલે બિલ માંગીએ ત્યારે આપણે કઈ અંગૂઠો અને પેલી આંગળીની જાણે આમ ચપટી કરીને આપણે આમ આમ કરતા હોઈએ ને, એવો કઈક ઈશારો કરતા હોય છે, એટલે એના પરથી એને ખબર પડી જાય કે બિલ અને ઓર્ડર હજી આવ્યો નથી, એના માટે આપણે કેમ છો ની આપણે કેમ ક્યાં હુઆ આમ પેલા હાથ આપણે હલાવીએ, એમ આપણે આમ હાથ હલાવીએ હવામાં, એટલે પેલાને ખબર પડે કે આને ઓર્ડર જલ્દી જોઈએ છે, આ જલ્દીમાં છે। એટલે આ રીતે આપણે અજાણ્યા લોકો સાથે પણ ઘણી વખત ઈશારાથી વાત કરતા હોઈએ છીએ,
1: સાંકેતિક ભાષામાં આપણે વાત કરી લેતા હોઈએ છીએ,
0: અને શાળામાં તો મજા આવી જાય, શાળા અને કોલેજમાં અને એ પણ પરીક્ષાના સમયે। સવાલ છે પહેલો, હા ઓપ્શન છે ચોથું, એટલે એક આંગળી કરવાની એની સામે પછી ચાર આંગળી બીજા હાથની ચાર આંગળી બતાડવાની, એટલે પહેલા સવાલનો ચોથો જવાબ છે।
1: બરાબર છે, જોડકા જોડો,
0: હા
1: જોડકા જોડો જો આવે અને એની જો કોપી કરવામાં આવે તો એની આ એક બહુ સરળ પદ્ધતિ છે।
0: હા તો
1: એટલે ખાલી જગ્યા પૂરોમાં જો તમને ઓપ્શન આપવામાં આવ્યો તો પહેલામાં બીજું, બીજામાં પેલું,
0: એટલે
1: ત્રીજામાં આંગળીઓ હાથ અદ્ધર કર્યા છે બધા નીચા કરી દો, એટલે અમે લોકો બે આંખ અને એક નાક આમ સાઇન કરીએ કે
0: ના, એના માટે પણ એક છે ટ્રીક, બે ત્રણ પેન રાખવાની હાથમાં, પેલા એક પેન ઉભી કરવાની, એટલે પહેલો સવાલ એનો જવાબ છે, ત્રીજો એટલે ત્રણ પેન ઉભી કરવાની, એટલે ઘણી બધી પેનો લઈને આવવાનું, એટલે આ બધી શીખવાડવાની નથી આ રેડિયો પર આવી કઈ ટ્રીક, એટલે શ્રોતા મિત્રો આ તો છે ને અમે મજાક મસ્તીમાં જ બોલીએ છીએ, આને તમે અપનાવતા નહીં,
1: કારણ કે આજકાલ ટીચરો પણ કાર્યક્રમ સાંભળતા હોય છે અને તમે જો આ તમે પ્રયોગ કરશો તો તમે તરત પકડાઈ જશો અને તમને નેગેટિવ માર્ક્સ મળી શકે છે, તમારું નામ ખરાબ થઈ શકે છે, અને જો તમે સારા સ્ટુડન્ટ છો તો તમારા માટે આ બહુ વ્યાજબી વાત નથી।
0: એટલે આવી ઘણી બધી ટ્રિક્સ આપણે વાપરતા હોઈએ છીએ ઈશારાથી જેમાં શબ્દો નથી, અને જ્યારે શિક્ષક કંઈક ભણાવતા હોય અને આપણને કંઈક ખાવાની વસ્તુ જોઈતી હોય એ સમયે, એટલે આપણે બાજુવાળાને ઈશારો કરે, ડબ્બામાંથી ચોકલેટ કાઢને, એટલે ઈશારાથી જ લોકો સમજી જાય કે આને શું જોઈએ છે, અને બાળકો એકબીજાની સાથે હસી પણ લેતા હોય છે, મજાક મસ્તી પણ કરતા હોય છે, અને ટીચરને એવું જ લાગે છે કે આ લોકો ભણી રહ્યા છે।
1: યસ યસ યસ યસ અને તરુ જો આપણે સ્કૂલની વાત કરી છે તો ક્યારેક છે ને આપણું લેક્ચર ચાલતું હોય અને આપણા ભૂગોળનો ક્લાસ હોય, સમજો ધારી લો કે ભૂગોળનો ક્લાસ છે અને આજે ભૂગોળના શિક્ષકની બદલે ભૂમિતિના શિક્ષક ક્લાસમાં પ્રવેશે, ત્યારે આપણને સૌ એટલે બધા જ વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ આજે તો આપણને આરામ છે,

0: શું થઈ ગયું, આજે આપણી સાથે કેમ આવું બન્યું, એમાં જો કોઈ બુક્સ ન લાવી હોય તો જે પરિસ્થિતિ ઊભી થતી હોય છે તે અકલ્પનીય છે, કોઈને કહી નથી શકાતી.
1: અને બીજી એક વસ્તુ કે આજે તો ખૂબ સુંદર દેખાય છે, તો એના માટે આપણે બધાની સામે નથી
0: કહેવું,
1: તો બધાને ખબર પડી જાય કે આપણે આના વખાણ કર્યા છે. એટલે આમ અંગૂઠો અને આ પહેલી આંગળી એને આમ વાળીને આમ આમ કરવાનું, હાથ હલાવવાનો, એટલે સામેવાળાને ખબર પડી જાય કે આ સુંદર દેખાય છે એનો છે. એટલે સામેવાળા પછી અંગૂઠો બતાડે, સ્માઈલ આપે,
0: એટલે સમજાઈ જાય કે ભાઈ તમારો રિપ્લાય અમને પહોંચી ગયો છે, તમે જે કહેવા માંગો છો અમે સમજી ગયા
1: છીએ. તો હવે તમે સમજી જાઓ ને ગીત વગાડો.
0: યસ, હવે માણીશું વણઝારી વાવ ફિલ્મના ગીત. ગાયક કલાકાર છે મહેન્દ્ર કપૂર, દમયંતી બરડાઈ, નરેશ કુમાર અને સાથીદારો, શબ્દરચના કાંતિ અશોકની.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ્લિકેશન પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપની સાથે છે
1: કોણ ધર્મેશ જી વ્યાસ
0: અચ્છા તમે ધર્મેશ જે વ્યાસ
1: જી વ્યાસ નોટ જે
0: અચ્છા જી વ્યાસ
1: યસ
0: અત્યાર સુધી હું જે જ સમજતી હતી
1: ના ના ના આપણે ગુજરાતીમાં લખીએ ત્યારે જી થઈ જાય અને ઇંગ્લિશમાં લખીએ ત્યારે જે હોય
0: હા એટલે જે બરાબર બોલી ને હું તો ઇંગ્લિશ વાળો બોલી ને
1: ના ગુજરાતી કાર્યક્રમ ગુજરાતી છે એટલે ગુજરાતી સમજવાનું ને
0: ઓરે રે રે રે ઓ હો હો અને હું તરુલતા કરોડિયા અને વાતો થઈ રહી છે ઈશારાની
1: યસ
0: તો ગુજરાતી થાળી જમવા જઈએ ત્યારે કેવા કેવા ઈશારા થતા હોય છે
1: હા
0: એટલે આપણે નથી કરતા એ બે વેટર એટલે આપણે કહીએ કે દાળ જોઈએ
1: છે વેટરની આજે આપણે ગુજરાતમાં
0: બોલતા તો આપણા જે ટેબલ હોય ને એ લોકોને નંબર આપેલા હોય એટલે એ નંબર લખેલા ના હોય પણ એ લોકોને ખબર હોય કે 4 નંબર કા ટેબલ 5 નંબર કા ટેબલ 45 નંબર કા ટેબલ
1: બરાબર છે
0: એટલે જે દાળ વાળો હોય ને એને 45 ટેબલનું એ લોકો કહે છે 45 ટેબલ એ ઈશારાથી કે એટલે બરાબર આપણી પાસે આવી જાય
1: અરે ત્યાં અમુક ટાઈમે છે ને આપણે જે સ્ટાન્ડર્ડ હોટલમાં જતા હોઈએ મોટી મોટી હોટલમાં જમવા જતા હોઈએ અને એમાં જો થાળી જમતા હોઈએ તમે કીધું એમ તો ત્યાં વેટર આપણા ટેબલ પર ઊભો રહે અને ત્યાંથી માત્ર ફુલકા માટે દાળાનો ઈશારો કરે પછી દાળ માટે ઈશારો કરે એ ઈશારા આપણને ન સમજાય પણ આપણે જ્યારે રેગ્યુલર એમને જોતા હોઈએ અને આપણે જે ડિમાન્ડ કરતા હોઈએ ત્યારે આપણને એમના ઈશારાની ખબર પડે કે અચ્છા એટલે ત્યાં એટલી શાંતિ હોય એટલે આપણને એમ થાય કે આપણે પણ વાતો ઓછી કરી અને જમવા પર વધારે ધ્યાન આપવું જોઈએ એટલે સાંકેતિક ભાષાની આ પણ એક મજા છે કે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર આપણે આપણું આહાર આરોગ્ય શાંતિથી અને આપણને જે પરોસનારો પીરસનારો વ્યક્તિ છે તે પણ પોતાની સાંકેતિક લેંગ્વેજમાં સામેવાળાને ઈશારો કરીને જમવાનું મંગાવતો હોય છે
0: એવું જ કંઈક થતું હોય છે આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટલ છે વાદ્યો છે એનામાં છે પણ એટલે વાંસળી વાગાડવાની હોય એટલે બે એક હોઠ પાસે આમ એક હાથ કરવાનો પછી બીજો હાથ આમ કરવાનો એટલે ખબર પડે કે વાંસળી તબલા હોય એટલે આમા મામા મામ હાથ કરવાના
1: કંપન ઉભું કરી દેવું
0: એટલે આપણને ખબર પડે ગિટાર હોય એટલે એક હાથ આમ ઉભો હોય ને બીજો આમ આમ વાગતો હોય ને એ રીતે ગિટારનું
1: એટલે આપણે આપણું ધ્યાન પછી એ ગિટાર તરફ જાય અને જે સાઉન્ડ એન્જિનિયરિંગ હોય કે જે લોકો જે સાઉન્ડ પર બેઠો હોય એને ખબર પડે કે અચ્છા મારે હવે આ વ્યક્તિને ફોકસ કરવાનું કેમેરામેન હોય જે શૂટ કરતો હોય તો એને પણ ખબર પડે કે અચ્છા મારે હવે ક્યાં જવાનું છે તો આ બધી એક પોતાની બનાવેલી લેંગ્વેજો છે આજે બધી સાંકેતિક
0: આ જે ભાષા છે એ રંગભૂમિ પર પણ ઘણી કામ આવતી હોય છે જ્યારે તમે નાટક કરતા હો નાટક ભજવતા હો ત્યારે ખાસ કરીને કલાકારો આ ઈશારાની ભાષાને ખૂબ સારી રીતે સમજે છે અને એ લોકોએ સમજવી જ પડે છે તો જ એ લોકોને ખબર પડે કે નેક્સ્ટ કોનો

0: વારો છે ને શું છે એ ખબર પડવા માટે કે અત્યારે કઈ ગોટાળો થઈ ગયો છે,
1: જ્યારે કોઈક ગોટાળો થઈ જાય, ક્યારેક કોઈક વ્યક્તિ રિપ્લેસમેન્ટ આવ્યો, કોઈક મેઇન આર્ટિસ્ટ એટલે જે પાત્ર ભજવતો એને કદાચ બીમાર પડી ગયો, એની બદલીમાં જો કોઈ બીજો કલાકાર ગોઠવાયો હોય અને એની પાસે એટલો સમય મળતો નથી કે રિહર્સલનો પ્રોસેસમાં એને મળતું નથી, તો એ આવે વખતે સામેવાળો એટલે કે કો આર્ટિસ્ટ એને ઈશારાથી પોતાની તરફ બોલાવી લેતો હોય છે કે ભાઈ હવે તારે પેલી બાજુ જવાનું છે, ત્યાં તારે ત્યાં ઊભું રહેવાનું છે. તો આ બધું જે ગિવન ટેક હોય છે, આપણે એને ગિવન ટેક કહીશું કે આ બધી જે ગિવન ટેક હોય છે એ ઓડિયન્સને નથી સમજાતી, પણ એ લોકોને કેટલું એટલું ખબર પડે કે કંઈક થઈ રહ્યું છે પણ શું થઈ રહ્યું છે એ ખબર નથી પડતી. વાત સાચી છે. એટલે આ રીતના સાંકેતિક ભાષાનો ઉપયોગ આપણે ઘણી વાર કરતા જોવા મળતા.
0: અને નાનું બાળક જ્યારે મોબાઈલ ખૂબ જોતું હોય,
1: યસ,
0: ત્યારે એને ધમકાવવા માટે કે ભાઈ હવે તું મોબાઈલ મૂક, હા, એના માટે પણ આપણે જાત જાતના ઈશારા કરતા હોઈએ છીએ કે જો મોબાઈલ ન મૂક્યો ને તો હું આને ફોન કરી દઈશ કે હું આમ કરી દઈશ. એટલે નાના બાળક પણ આપણા ઈશારા સમજતા હોય છે.
1: યસ, તમારી વાત 100% સાચી.
0: આપણે પણ નાના બાળકને એટલું સમજતા હોઈએ છીએ.
1: હા, એને એને પણ ખબર હોય છે કે આ ઈશારો શું કહી રહ્યું છે, આનાથી મારે કેવી રીતના રિએક્ટ કરવું. બેન, આપણે રોજિંદા જીવનમાં સૌથી પહેલાં સાંકેતિક ભાષાનો ઉપયોગ ક્યારે કરતા હોઈએ છીએ તમે મને કહો. સૌથી પહેલો
0: તો આપણે સવારે ઉઠીએ ત્યારે જ કરીએ ને.
1: શું કરતા હો છો?
0: હું તો નથી કરતી, હું તો એલાર્મ વાગે એટલે ઉઠી જાઉં છું.
1: ના, અમારે લોકોને શું હોય કે આમ અલાર્મ વાગે અને આપણે પછી એને આમ બંધ કરી દેવાનું અને પછી આપણને આપણા જે આપણને કીધું હોય જે કોઈને પણ એ આપણને આમ ઉઠાડવા આવે ને આપણને હચમચાવે ત્યારે માત્ર આપણો હાથ બહાર કાઢી આળસ મળીને 5 આંગળીઓ બતાવીએ એટલે એ સમજી જાય કે ભાઈ 5 મિનિટ. પણ એની સામે એની જે આંખો હોય એની જે રીતના ઊભી રહેવાની પદ્ધતિ હોય એના પરથી આપણને સમજાય કે ભાઈ આપણે 5 મિનિટ નહીં પણ 50 મિનિટનો સમય વધારે લઈ લીધો છે એટલે હવે તરત આપણે ઊભા થઈ જવાનું છે. અને આપણે જેવા ઊભા થઈએ એટલે તરત આમ કેજ્યુઅલી પૂછે કે ભાઈ ચા નાસ્તામાં શું છે, એટલે તરત સામેથી જવાબ એવો આવે કે ચા નાસ્તો પછી પહેલાં ઘડિયાળ સામે જોઈ લો અને પછી આપણી જે પણ આપણી જે બધો નિત્યક્રમ ગોઠવવાનો હોય એમાં ચૂપચાપ શાંતિથી કશું પણ બોલ્યા ચાલ્યા વગર કોઈ પણ સંકેત આપ્યા વગર એ પતાવવા નીકળી જતા હોઈએ છીએ. એટલે આવી રીતના સાંકેતિક ભાષાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરે અવિનાશ વ્યાસની આ શબ્દરચના.

0: ધર્મેશ, ઈશારાની ભાષા ખૂબ થઈ, હવે ઘડિયાળ પણ કંઈક ઈશારો કરી રહી છે.
1: યસ, ઘડિયાળ આપણને ઈશારો કરી રહી છે કે કાર્યક્રમ હવે સમાપ્ત કરવાની દિશામાં જઈ રહ્યો છે. તો મિત્રો, હવે આપણે ફરી મળીશું, ફરી કોઈ નવા દિવસે નવી કોઈ વિષય સાથે, નવી કોઈ વાતો લઈને.
0: નવી કોઈ વિષય?
1: નવા કોઈ વિષય લઈને.
0: અચ્છા અચ્છા અચ્છા. તો આ સાથે જ મને તરુલતા કરોડિયા
1: અને ધર્મેશ જે પ્યાસને
0: આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.